0: પ્રાદેશિક પરિષદનો પ્રારંભ અને જમ્મુ કાશ્મીરમાં 3 જુલાઈથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાની તૈયારીઓ પૂર્ણ. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 2026ના બીજા સંરક્ષણ શૌર્ય સમારોહમાં શૌર્ય પુરસ્કારો પ્રદાન કરશે. રાષ્ટ્રપતિ આજે સાંજે સંરક્ષણ દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના પોલીસના કર્મચારીઓને અસાધારણ બહાદુરીના કાર્યો માટે શૌર્ય પુરસ્કારો પ્રદાન કરશે.
1: इस अवसर पर राष्ट्रपति द्रौपदी मुर्मू सशस्त्र बलों, केंद्रीय सशस्त्र पुलिस बलों और राज्य तथा केंद्र शासित प्रदेशों के पुलिस कर्मियों को वीरता पुरस्कार प्रदान करेंगी. ये पुरस्कार असाधारण बहादुरी का प्रदर्शन करने वाले सैनिकों को दिए जाते हैं. ये सम्मान देश की आतंकवाद, उग्रवाद और सीमावर्ती क्षेत्रों में चुनौतियों के खिलाफ निरंतर लड़ाई को भी दर्शाते हैं. साथ ही विमानन, समुद्री अभियानों और मानवीय मिशनों में दिखाई गई असाधारण बहादुरी को भी मान्यता जाती है. इससे पहले राष्ट्रपति ने इसी महीने की 8 तारीख को राष्ट्रपति भवन में रक्षा अलंकरण समारोह के पहले चरण में वीरता पुरस्कार प्रदान किए थे. समाचार कक्ष से वैष्णवी.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આફ્રિકન દેશ સેશેલ્સની મુલાકાતના ત્રીજા દિવસે વિક્ટોરિયાના નવશક્તિ વિનયનગર મંદિરના દર્શન કર્યા. તેઓ ત્યાં ભારતીય સમુદાયને પણ મળ્યા હતા. શ્રી મોદી પીસ પાર્ક ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ગઈકાલે તેમણે સેશેલ્સની સ્વતંત્રતાના 50 વર્ષ નિમિત્તે યોજાયેલા રાષ્ટ્રીય દિવસના સમારોહમાં હાજરી આપી હતી. શ્રી મોદી આ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા. તેમણે પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ વિકાસમાં નેતૃત્વ માટે સેશેલ્સનો સર્વોચ્ચ ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. શ્રી મોદીએ સેશેલ્સની રાષ્ટ્રીય સભામાં સંબોધન કરતા ભાર મૂક્યો કે સેશેલ્સ અને ભારત બંને એવી દુનિયા શોધે છે જ્યાં વિકાસ વધુ સમાવિષ્ટ હોય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સમકાલીન વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આજે સંસદ ભવનમાં રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને કર્ણાટકથી ઉપલા ગૃહમાં ફરીથી ચૂંટાયેલા શ્રી ખડગેને શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજીજુ, આરોગ્યમંત્રી જેપી નડ્ડા, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી હાજર રહ્યા હતા. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ગ્રીસના એથેન્સમાં એક ઉચ્ચસ્તરીય ભારતીય વેપાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક આર્થિક સહયોગને મજબૂત બનાવવાનો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે ગ્રીસની મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળ ધ એથેન્સ સ્ટાર્ટઅપ બિઝનેસ ઇન્ક્યુબેટર ખાતે પ્રેઝન્ટેશન અને સ્ટાર્ટઅપ પીચમાં ભાગ લેશે. પ્રતિનિધિમંડળ એથેન્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે માળખાગત સુવિધાઓ, ડિજિટલાઇઝેશન અને સંરક્ષણ અને ખાદ્ય અને કૃષિ અંગે ભારતીય અને ગ્રીક ઉદ્યોગ નેતાઓ સાથે ચર્ચા કરશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. વડોદરામાં મધ્ય ગુજરાતની 2 દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ વીજીઆરસીનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું કે અત્યાર સુધીમાં 3 વીજીઆરસીમાં 9,499 સમજૂતી કરાર એમઓયુ દ્વારા ગુજરાતમાં 13,30,000 કરોડ રૂપિયાનું રોકાણ વિવિધ ઉદ્યોગમાં આવ્યું છે. ગુજરાત આજે ભવિષ્યનું વૈશ્વિક પ્રવેશદ્વાર બન્યું હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશ વિદેશના ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું. ગુજરાત સરકાર હંમેશા રોકાણકારોને મદદ કરવા તેમની પડખે ઉભી હોવાનું પણ તેમણે આશ્વાસન આપ્યું હતું.
2: आप आपके सपने लेके गुजरात आइए. और गुजरात की एक खासियत है, यहाँ अलग अलग राज्य से कई लोग आए होंगे, हम जो बोलते हैं वो करते हैं. पिछले कई सालों का ट्रैक रिकॉर्ड उठा के देख लीजिए, हम देने में पहले 2-5% शायद कम हो सकते हैं दूसरे राज्यों से. लेकिन ये एक ऐसा राज्य है, यहाँ पे 1 रुपए रोकोगे तो वो आपकी आने वाली पीढ़ी के लिए वो इन्वेस्टमेंट हमेशा सेफ रहेगा. और आपका रोका हुआ 1 रुपया जो होगा उसका रिटर्न भी सबसे ज्यादा अगर देखोगे तो गुजरात में मिलेगा. और हम जो कहेंगे वो टाइमली मिलेगा. अगर सालों तक आपके इंसेंटिव कहीं और जाओगे और धक्के खाने पड़ेंगे तो उसका ब्याज गिनोगे तो हम लोग डबल दे रहे होंगे. तो हम आप सबको खास तौर पे मेरे टीम गुजरात की ओर से मैं आप सबका यह स्वागत करता हूं.
0: પ્રાદેશિક આકાંક્ષાઓ વૈશ્વિક મહત્વાકાંક્ષાની વિષય વસ્તુ હેઠળ યોજાયેલી આ પરિષદમાં ગૃહ અને શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રી

0: મનોહરલાલ ખટ્ટર સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પરિષદ દરમિયાન વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને નીતિ નિર્ધારકો દ્વારા કુલ 30થી પણ વધારે સત્રોનું સંચાલન કરાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. જમ્મુ અને કાશ્મીરમાં 3 જુલાઈથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાને સુચારૂ રીતે પૂર્ણ કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ યાત્રાના પ્રારંભ અગાઉ સુરક્ષા વ્યવસ્થા, કાફલાની ગતિવિધિ અને તમામ તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે આજે સંપૂર્ણ પાયે ડ્રાય ટ્રાયલ રન હાથ ધરવામાં આવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત દાનમાં કથિત નાણાકીય ગેરરીતિઓની અદાલતના નિરીક્ષણ હેઠળ તપાસ અને ફોરેન્સિક ઓડિટની માંગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો. ન્યાયાધીશ MM સુંદરેશ અને ન્યાયાધીશ શીલ નાગોની બેન્ચે આ તાકીદ પર સવાલ ઉઠાવ્યા હતા અને ઉનાળાના વેકેશન બાદ અદાલત ફરી ખુલ્યા બાદ અરજીને સૂચિબદ્ધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. પશ્ચિમ એશિયાની ડામાડોળ પરિસ્થિતિ વચ્ચે ભારતીય શેરબજારમાં સવારથી જ વધઘટનો માહોલ સર્જાયો હતો. પ્રારંભિક વધારા બાદ શેરબજારમાં ધીમે ધીમે ઘટાડો થયો હતો અને બપોરના સત્ર બાદ ઘટાડાનું વલણ યથાવત રહ્યું હતું. સેન્સેક્સમાં 200 અને નિફટીમાં 45 કરતા વધુ અંકોનો કડાકો જોવા મળ્યો હતો. રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીમાં મતદારોને ઘરે ઘરે જઈને ચૂંટણી ગણતરી ફોર્મનું વિતરણ આવતીકાલથી શરૂ થશે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી અશોક કુમારે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે બુથ લેવલ ઓફિસર્સ આવતીકાલથી આવતા મહિનાની 29મી તારીખ સુધી દરેક ઘરની મુલાકાત લઈને ગણતરી ફોર્મનું વિતરણ કરશે અને પાત્ર મતદારો પાસેથી યોગ્ય રીતે ભરેલી અરજીઓ એકત્રિત કરશે. ઓડિશામાં આજે સવારથી જ જગન્નાથ મંદિરમાં પવિત્ર દેવ સ્નાન યાત્રામાં સેંકડો ભક્તો ઉમટી પડ્યા છે. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના સ્નાન ઉત્સવની પરંપરાગત ઉજવણીમાં ભાગ લેવા ભક્તજનોનું ઘોડાપુર જગન્નાથપુરીમાં ઉમટ્યું છે. શોભાયાત્રા દરમિયાન વૈદિક મંત્રોચ્યાર, શંખ અને ભક્તિ સંગીત વચ્ચે મંદિરના પવિત્ર સુવર્ણ કુવામાંથી ખેંચાયેલા 108 ઘડાથી પવિત્ર જળથી સ્નાન કરાવવામાં આવશે. દેવ સ્નાન પૂર્ણિમાના શુભ પ્રસંગે યોજાનારી વાર્ષિક ધાર્મિક વિધિ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાનો એક મહત્વપૂર્ણ પ્રારંભ દર્શાવે છે. પાકિસ્તાને કરાંચીમાં સિંધ રેન્જર્સના મુખ્યાલય પર હુમલા બાદ 28 અને 29 જૂનની મધ્યરાત્રિએ અફઘાન સરહદ પર હવાઈ હુમલા કરીને 25 આતંકવાદીઓને ઠાર મારવાનો દાવો કર્યો છે. માહિતી મંત્રી અતાઉલ્લા તરારે તેની પુષ્ટિ કરી છે. પાકિસ્તાની સેનાની મીડિયા અને જનસંપર્ક શાખા ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સના રાવલપિંડીના મુખ્યાલયે જણાવ્યું કે આ સફળતા ગુપ્તચર આધારિત અભિયાનમાં મળી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં 2026ના બીજા સંરક્ષણ શૌર્ય સમારોહમાં શૌર્ય પુરસ્કાર એનાયત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકન દેશ સેશેલ્સની મુલાકાતના ત્રીજા દિવસે વિક્ટોરિયાના નવશક્તિ વિનયનગર મંદિરમાં દર્શન કર્યા. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની ગ્રીસના એથેન્સમાં ઉદ્યોગકારો સાથે પ્રતિનિધિમંડળ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: સુરુવાતીલા ઠીક 1:30 મરાઠીતુન રાષ્ટ્રીય બાતમીપત્ર.
2: આકાશવાણી મુંબઈ. कौस्तुभ पटाईत राष्ट्रीय बातम्या देत आहे. ठळक बातम्या. सेशेल्सचा दौरा यशस्वीपणे पूर्ण करून प्रधानमंत्री मायदेशी रवाना. अयोध्येच्या श्री राम जन्मभूमी न्यास निधी अपहार प्रकरणी जनहित याचिकेची तातडीनं सुनावणी घ्यायला सर्वोच्च न्यायालयाचा पुन्हा नकार. राज्यसभेच्या नवनिर्वाचित 8 सदस्यांचा शपथविधी. महाराष्ट्र विधान परिषदेच्या उपसभापतीपदाची निवडणूक येत्या बुधवारी होणार.

0: શુભ મધ્યાહન દોસ્તો, વાગી ચુક્યા છે બપોરના 3 અને સીધા તમારા દિલના રેડિયો સ્ટેશન એટલે કે એફએમ ગોલ્ડ ખરાસોના 101 પરથી. હું છું તમારી સખી આરજે સેજલ અને મારી સાથે છે
1: હું તરુલતા કરોડિયા.

0: સેજલ 101 કયું મીટર છે? આપણે મીટર કયા છે? 100.1
1: માફ કરજો,
0: હા આપણે 101 નથી. એટલે આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન AIR આ મોબાઈલ એપ પર ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી. ગીત ગુર્જરી કાર્યક્રમમાં મિત્રો આજે પહેલો શો કરી રહી છે સેજલ ચૌહાણ, અને આજે એનો પહેલો જ દિવસ છે. એટલે શ્રોતા મિત્રો, આપણા આ પરિવારમાં એક નવું સદસ્ય આજના દિવસે જોડાઈ રહ્યું છે. તો સેજલ, તારું ખૂબ ખૂબ ખૂબ સ્વાગત છે.
1: ખૂબ ખૂબ આભાર મેમ.
0: તરુબેન, હા તો હવે ગીત સંભળાવીએ આપણે શ્રોતાઓને.

0: અરે વાહ સેજલ, તું તો બહુ સરસ દેખાય છે ને આજે. વાહ, હાથોમાં મહેંદી, સરસ મજાની સાડી, આટલા બધા દાગીના, અને હા, પર્સ પણ મેચિંગ છે, મોબાઈલનું કવર પણ મેચિંગ, અને હા, શું પેન પણ મેચિંગ. વાહ વાહ, ખૂબ સજી ધજીને આવી છો આજે તું. શું વાત છે?
1: સજી ધજીને તો અવાય જ ને તરુબેન. આજે મારા અહીં શ્રી ગણેશ છે, એટલે કે ગીત ગુર્જરીનો મારો પહેલો દિવસ. વાત એ છે કે આજે વટ પૂર્ણિમા છે, એટલે હું મારી સખી સાથે પૂજા કરવા ગઈ હતી.
0: સખીએ વડની પૂજા કરી કે તે વડની પૂજા કરી?
1: સખીએ પૂજા કરી અને થોડી બહુ મેં પણ પૂજા કરી.
0: હા, વડ દાદાની પૂજા તો કરવી જ જોઈએ, બરાબર ને?
1: તમને ખબર છે તરુબેન, હું જયારે નાની હતી ને ત્યારે મને બહુ થતું કે બધા ઝાડને છોડીને આપણે ફક્ત વડ સાવિત્રીમાં વડલાની જ પૂજા કેમ કરીએ.
0: કારણ કે સાવિત્રીની સાથે વડનું નામ પણ જોડાયેલું છે, વડ અને સાવિત્રી.
1: સાચી વાત છે, પણ મેં મારા દાદીને પૂછ્યું હતું ને ત્યારે તેમણે મને કીધેલું કે વડલાને અક્ષય, એટલે કે ક્યારે પણ નાશ ન થવાનો વરદાન છે, એટલે તે લાંબા આયુષ્યનું પ્રતીક છે. અને તમને ખબર છે, આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે વડ

0: ના મૂળમાં બ્રહ્માજી છે, તેના થડમાં વિષ્ણુ ભગવાન અને ડાળીના પાંદડે પાંદડામાં સાક્ષાત શિવજીનો વાસ છે, એટલે કે એક જ ઝાડમાં ત્રિદેવના દર્શન.
1: એટલે જ ખાસ આજે વડના ઝાડના દર્શન અને પૂજા કરવામાં આવે છે. તો આપણે આપણા શ્રોતા મિત્રોને પૂછી જોઈએ કે આજે તમે વડ સાવિત્રીમાં વડની પૂજા કરી, તમે કઈ રીતે પૂજા કરી, આ વડના ઝાડ સાથે તમારા કોઈ સંભારણા હોય તો એ પણ જણાવો. અમારો નંબર છે 02245151434, 02245151435, 02245154134, 02245154135.

0: સેજલ, પહેલાના જમાનામાં છે ને લવ મેરેજ વધારે નહોતા, એટલે મોટાભાગના લગ્ન એ અરેન્જ મેરેજ હતા. જાણે કે એક ગાડાના બે પૈડા હોય એવા પતિ પત્ની, કરકસર કરે, ખૂબ મહેનત કરે અને ભરપૂર એડજસ્ટમેન્ટ કરે, પરંતુ એમના ચહેરા પર હંમેશા સુખ અને શાંતિ છલકાય. પહેલાના જમાનામાં એવું પણ હતું કે પતિ અને પત્ની રાત સિવાય એકબીજાને મળતાય નહીં, કારણ કે આખો દિવસ વડીલો ઘરમાં હોય એટલે વડીલોની સામે વાતચીત પણ નહોતી થતી. એટલે જે સુખ દુઃખની વાતો કરવાની હોય ને એ પણ રાતે જ કરવી પડતી.
1: સાચી વાત છે, તમે જે કીધું છે એ મેં એક્સપિરિયન્સ તો નથી કર્યું, પણ જોયું છે ઘણા ઘરમાં. અને અરેન્જ મેરેજની વાત કરીએ ને તો એ ટકે પણ છે અને સુખી જીવન જીવે પણ છે. પણ તમે આ મને કીધું ને કે વડીલો ઘરમાં હોય ત્યારે એકબીજાને જોઈ નતા શકતા, વાતો નતા કરી શકતા, આના પરથી તરુબેન મને ગીત યાદ આવે છે.
0: કયું ગીત છે?
1: ના ના, નામ તો તમને નહીં કહું, પણ હા સંભળાવીને બતાડીશ.
0: ભલે સંભળાવ.

0: अरे सेजल सेजल सेजल, जागी जा, क्या खोवाई गई?
1: ના ના, ક્યાંય ખોવાઈ નથી તરુબેન, ફક્ત હું એટલું વિચારું છું કે તમે પહેલાના જમાનાની વાત કરીને તો આજનું યુગ, આજનો જમાનો કેટલો બદલાઈ ગયો છે તરુબેન.
0: હાસ તો વળી, એટલે જ તો એને મોડર્ન જમાનો કહેવાય છે.
1: સાચી વાત છે. આજે પતિ પત્ની બંને વર્કિંગ છે, બંને ઘરનો અને ઓફિસનો કારભાર એક સાથે સંભાળે છે. એક લાઇટ બિલ ભરે તો બીજું ઈએમઆઈ ભરે,
0: એક શાક કરે તો બીજો રોટલી.
1: સાવ સાચી વાત. અને એટલે જ આજના જમાનામાં છે ને, લાઈફની બેલેન્સ શીટ કોઈ એક વ્યક્તિ ખેંચતું નથી, પણ બંને સાથે મળીને 50-50% ઇક્વલી ખેંચે છે. એટલે જ આ વટ સાવિત્રીના 7 જન્મોનો ઉત્સવ આજે પણ એટલો જ રિલેટેબલ છે તરુબેન, કેમ કે આજે ફક્ત પરંપરા નથી રહી, પણ સાથે રહેલું ટીમ વર્ક થઈ ગયું છે. તમને શું લાગે છે?
0: એકદમ સાચી વાત છે સેજલ તારી. આપણે મોડર્ન થયા, પરંતુ આપણી પરંપરાઓને આપણે હજુએ વળગી રહ્યા છે, આપણા રીતિરિવાજોને આપણે વળગી રહ્યા છે. અને એનું ઉત્તમ ઉદાહરણ આજે મેં ટ્રેનમાં જોયું. આજે ટ્રેનમાં જેટલી સ્ત્રીઓ હતી ને, એ બધી ખૂબ સરસ સાડીઓ, હા, એટલે તમે એને જોયા જ કરો, એના દાગીના, એનો મેકઅપ, એની હાથમાં જે મહેંદી પડેલી હોય, એટલી સુંદર, એક સે વડકર એક દેખાતી હતી. અને દરેકના માથામાં ગજરા હતા.
1: અરે વાહ. અને તરુબેન, સાડી એ પણ ટ્રેનમાં પહેરવી, એટલે સમજી જવું કે કંઈક મોટો ઉત્સવ હશે જ.
0: હા, અને બધાની સાડી એકદમ મસ્ત, અને લગભગ લીલા કલરની સાડીઓ હતી. એટલે ગ્રીન કલર આંખોને એકદમ આમ તમને લીલું છમ લાગી રહ્યું હતું વાતાવરણ. અને એમાં પાછા એ લોકોના જોક્સ ચાલુ હતા. એક જણ કે, કાય ગો, વટાચી પૂજા કેલી કે નહીં વડાચ્યા ઝાડાચી આજ? એટલે બીજે શું જવાબ આપ્યો ખબર છે? અરે માઝા તર હા 7મા જન્મ આહે, મલા 7 જન્મ નકો. એટલે 7 જન્મો સુધી એ જ પતિની માગણી, અને પતિનું આયુષ્ય સારું રહે એના માટેનું આ વ્રત છે.
1: અરે વાહ. ટ્રેનમાં તો જાત જાતના જોક્સની સાથે જે ઉત્સવ હોય તે દર્શાઈ જાય.
0: ખરેખર એકદમ સાચી વાત તારી. પરંતુ હવે આપણે ગીત સંભળાવીએ.
1: બિલકુલ.

0: સેજલ, આપને આંકડાઓ સાથે એટલો બધો તો પ્રેમ થઈ ગયો છે ને કે જ્યાં જુઓ ત્યાં આંકડાઓ દેખાવા લાગે છે. હવે સંબંધોમાં પણ ક્યારેક ગણતરી આવી જાય છે, હું તારા માટે આટલું બધું કરું છું, તે મારા માટે શું કર્યું, મેં તને આટલું બધું આપ્યું, તે મને શું આપ્યું. અને જ્યારે સંબંધોમાં વ્યવહાર આવી જાય ને ત્યારે સંબંધ રહેતો જ નથી, પછી રહી જાય છે માત્ર સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર.
1: સાચી વાત છે તરુબેન, અહીં આંકડાઓની રમત શરૂ થઈ જાય છે. પણ તમને ખબર છે આજે આંકડાઓનો ખાસ દિવસ છે.
0: એટલે ત્યાં આજે હિસાબ કિતાબ કે કયું કે કરવાનું છે?
1: હા હા,
0: કોઈ બેલેન્સ શીટ બનાવવાની તો મન નથી આવડતી.
1: ના ના ના, આજે આપણા ભારતના ગ્રેટ આંકડાશાસ્ત્રી પીસી મહલનોબિસ સાહેબનો જન્મદિવસ છે, જેમણે આપણા દેશની અર્થવ્યવસ્થાની પ્લાનિંગનો મજબૂત પાયો નાખ્યો છે. એટલે આજે વર્લ્ડ નેશનલ સ્ટેટિસ્ટિક ડે છે.
0: વર્લ્ડ નેશનલ સ્ટેટિસ્ટિક્સ ડે?
1: યસ.
0: ઓહો, એટલે આંકડાઓનો દિવસ. એ પણ આપણે સંબંધોમાં તો ગણતરી ન કરાય. હા,
1: સાચી વાત. તમને ખબર છે એક તરફ ફળ પૂર્ણિમા અને એમાં સાત જન્મોનો સાતનો અટૂટ વિશ્વાસ છે.
0: ત્યાં આંકડો આવ્યો સાત જન્મ.
1: ઈજ હું તમને ઈજ કહું છું, સાત જન્મનો અટૂટ વિશ્વાસ છે. તો બીજી તરફ સ્ટેટિસ્ટિક એટલે કે આંકડાઓ, બજેટ અને લોજિક એટલે દિલ અને મગજનું પરફેક્ટ કોમ્બિનેશન.
0: એટલે શ્રદ્ધા, પ્રકૃતિ, આંકડા, બધાનું કોમ્બિનેશન.
1: હા હા, બધાનું કોમ્બિનેશન.

आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. મિત્રો, રાજેશભાઈ દરજીનો ફોન હતો અને એમણે કહ્યું કે આજે ખૂબ વરસાદ બહાર પડી રહ્યો છે અને આવા વરસાદમાં સ્ત્રીઓ બહેનો શણગાર કરીને વડલાની પૂજા કરી રહી છે અને જે સ્ત્રીઓ ચાલી શકતી નથી એવો તુલસીના ક્યારામાં વડનું પાન મૂકીને એની પૂજા કરી રહી છે. તો સેજલ, મને અહીંયા એક વાત યાદ આવી રહી છે કે ઘણા લોકો વડના ઝાડ સુધી જતા નથી અને ઘરમાં જ વડની ડાળી લઈ આવે અને એ વડની ડાળીની પૂજા કરતા હોય છે. પણ આવું કરવામાં આપણે વડના ઝાડને જ નુકસાન પહોંચાડીએ છીએ, કારણ કે આજના

0: દિવસે ઘણી બધી વડવાઈના જે ડાળીઓ છે એને કાપી નાખવામાં આવે છે અને પૂજા માટે બહેનો એને ઘરે ખરીદીને લઈ આવતી હોય છે. એટલે આજે ઝાડની અનેક ડાળીઓ કપાતી હોય છે. એટલે એક બાજુ આપણે વડના ઝાડની પૂજા કરીએ છીએ તો બીજી બાજુ આપણે એને કાપી પણ રહ્યા છે આપણી પૂજા માટે, કારણ કે આપણે ત્યાં સુધી નથી જઈ શકતા ને એટલા માટે આપણે વૃક્ષને નુકસાન પહોંચાડીએ છીએ. તો મિત્રો, પ્રયત્ન કરો કે તમે આવા વડની ડાળીઓની પૂજા ન કરતા વડના ઝાડ સુધી પહોંચો, એની પ્રદક્ષિણા કરો, એની પૂજા કરો, જેના કારણે વડના ઝાડને નુકસાન ન થાય. આપ તો જાણો જ છો કે વડનું ઝાડ વર્ષો સુધી અડીખમ એકની એક જગ્યાએ ઊભું હોય છે અને આપણા બાપદાદાઓના જમાનાથી આ વડનું ઝાડ ત્યાં ને ત્યાં ઊભું હોય છે. આપણે એક વૃક્ષ રોપતા નથી, એક વડવાઈ રોપતા નથી, પરંતુ વડ સાવિત્રીના વ્રતના દિવસે ડાળીઓ કાપી કાપીને ઘરે લાવીને ઘરે બેઠા પૂજા કરતા હોઈએ છીએ. તો આવું ન કરતા વડના ઝાડ સુધી પહોંચીએ અને એને દર્શન કરીએ, એની પૂજા કરીએ. સેજલ, તને શું લાગે છે?
1: ખૂબ જ સાચી વાત કીધી છે. અને આજે એમ પણ ઇન્ટરનેશનલ ટ્રોપિક્સ ડે છે, એટલે કે ઝાડને અને પર્યાવરણને બચાવવાનો સંકલ્પ આપણને આજથી જ કરવો જોઈએ.
0: ક્યા બાત. તો હવે ગીત થઈ જાય?
1: હા, ચોક્કસ.

0: મિત્રો, આ સાથે જ મને તરુલતા કરોડિયા
1: અને મને સેજલ ચૌહાણને
0: આપો રજા. ફરી મળીશું વચન સાથે. નમસ્કાર. 4 વાગે આપ સાંભળશો સમાચાર.